0: 신기마망다 그루다키나 깟빵함 저러바 아마곰농 한나비라가노 그루데 딱비로 딱비로 싱나드네 헤데
1: 이빠기 에클레비아
0: 그루데 딱비바나야 탕인자가네 딱비로 그루데
2: 아차아차
1: 그루제단
2: 그루데 마니 마두막 니비그다바 그루데
1: 이빠기 에클레비아
0: 싱나드네 딱비오데 하이비오
1: 에클레비아
0: 그루데
1: 아타우바 인카 짜르클리바 낭길이 수비디아기 우팔라시기 마요올 수이다 삐가다우레나 이빠나 이빠부와라우가누해 아띠라테
0: 강민만알랑 딱나라바 그루와 갸팔랑이라막 샘사자라바 에클레비아나 딱비로 딱비로 그루데 딱비로
1: 이빠 하이르게 에클레비아
2: 하이비오 그루데
1: 낭기 리슈 비디아기 반담 팜락리바 옛 탕바 쿠키 쿠비야도 이빠드 비로 에클레비아
0: 나나이기 라이바 퍼브리 그루데
3: 이마기 부가
0: 그닥 아시막 따다닥 까짜르가니 에클레비아는 그루다키나 이야 러브유 헤데 까짜르바니 타모이 쉐잉나 마틱 자드바 그루 딱히나 러브유 랏나다나 그루 댑 러브유
1: 러브라바니 낭기 그루 딱히나 타오 에클레비아 나시대기 나학 도나 짜드기 아펑바시츠 오이라바니
0: 그루 댑
1: 이빠기 보라 심하솔라우 쿠비 야우드라바 쿠샤 머리도기 리카압다 자갓 바시 푸나막 जगत क्या कन्ब पुनमक अमत नंगी मांगदले पंगमदब वेरे सनाओ
2: गुरुदेव करीनु ताक पिरिबदु बुदेव
1: प्रचधान
2: गुरुदेव
1: ऐब मतम मांगलगनु नंगी अपाम पुनमक पांग ठोकलेदना हल्लसी हस्तना पूर्ण
2: गुरुदेव
0: नश्री नश्री दशु सिंह मुपांगदे कौथोक पीखो सोगन समनब यादवी पल्निं खायरवा जगत की गुरु जगत गुरु ब्राह्मण दराचार्य के अपोंब शिक्षा एकलब्यागी मरु पपांग सिंह खुद तलेरुंग तेन पाई खच्ची नागल से खोई की बन तुंगी थवाई पान मगी दबा
2: जंगल की साउ से अमत तहार पे यारोई
4: यारोई
2: यारोई
4: जंगल की साउ का अमत तहार में इकाब यारोई
2: यारोई यारोई
0: जंगल बासी एकोई की निंग तंबा इजा छिंगना भी
2: यारोई
0: अकोई भी की शक्तम काई थरक पर ठिंगवा मियोई का कोई की थोड़े

0: 아마도 그 땅 갈망한다는 대단해. 아도 다월 카드 발표되다. 아도 그 2050 리싱은이가 양카이스다나 사이기 미생기레스 지로 그도 보내. 아도 2080 리베스기 헹갈라로도 보내 그거. 아도 어제 거의 반나카나 혼나드라수 마시보다 거의기 사이나이드 저기부터 1.40기 센티그레이드 올리 사갓 그래. 거. 다월 2040 과일이 사비야로 이 그래. 돈이 바이 2600 거리 토고도 녹한데 있고 아도나 아래기 이미생기 레드 에코이나 2035 다 당카이 한다는 거다 보니 아래기 2050 다 0 한거다 보니 하리세 혹시 이미생기 레드 보디 카라 한다래 한다는 거죠 혹시 레이브 2005 다 이미생 도롬바레 스트기 0.3% 해나 혹시 릴리스 다 우리 거 아도나 마시기 솔루션이 가리노 하비다 에코이기 사다로로 이거 에코이나 어코이나 contribute to we have se upan tha basne ko ko matuna matu ke jamte ne born ma survive se adu matik significant war ang sigi asai environment issue le ko me am sigi ka notori ang ar di ko ar ge muk su ye mo india se ko gi national forest policy 1980 as te da ko gi labor sigi environment security gi da mat minimum ko ji one third si forest cover ko ga do bane ko Hybrid 33% India ki hoina aro valley dana adu musin dana am kai do ba 67% forest area hoi ka do ba ne ba ko aro India ki ho ji le ni ba forest am sum three cover se se around 24% ka ni aro 33% si yo na ba na ba da ka pe am 9% am hen lo pa me tar ka hoi ni ba masi phang re do mu ta koi 296000 square kilometers se forest cover when the yatri ko 296000 harisi yam sawi area mani manipur gumba khoi gi 2327 ore gadi 13.5 times se manipur gi size gi se tram do gi 13.5 times se koi u tha ba mo sang ye ko aduna sigi main si ya na ga adegi na sigi environment da mausa gi pan kare iba ko masina pire be se thing mayam masi yanagadi ekon 1950 da ekoi forest means water water means breath breath means life I was a okay he na mu significant ko re hai
1: ha ha da number oi si ko yu umong u pam bi tha ba si ne ta mona tham bi ro pam se ma ha da na how you get masi manipur gi oi na de umong umong ko shock le ba de umong marang kai re ba mapam ji kaya paksa oi phi bam da re
0: ekoi gi forest india gi oina ekoi gi satellite image sigi loro ga sei ani ani kuning gi ekoi gi forest ki cover sa assess to system yam ekure doi ba tata ni ari prithvi gi leba pun manushu apse to hoi ko adu sai te ekoi last ki ekoi gi assessment si 2023 gi report se na kon kon mani masi matung na ekoi gi forest area se some 16585 square kilometer ekoi all of 22227 geographical area sigi adu tadi kya 74% of forest cover ne khoi se ko adu hoji still ekoi forest cover se ekoi gi national forest policy singi lambani proje entire manipur se ekoi na hill state ne lor ga su 67% ki dikhar de he le ko adu ekoi gi live activity ekoi gi forest cover se how ki basai tara tara waste da koi sum handa hai hadar kusi ki se 2021 ki 2023 se da se an state da last ki assessment an state da ekoi gi manipur ko na 55 square kilometer handa hai ko handare si handai hai basi kare no masi manipur sin ba thung na koi pula handa badi na de this khara da se this so sam pura yam se 78 square kilometer mang ko samai to da fair zone de yam na mang ni ade ki kampo pi tambeng long sande hai ba the 16 se da umo ma mi sang se wang ni aru ga this khara da di se ukhun ukhun gar 144 square kilometer hankal ni ma
1: oh
0: ma to mai to da na khoi senapati da nearly say 22 square kilometer go hankali aduna disikhara da ya amna mamba disikhara da hengasir ga su aduna net toina ko apan bagi hoina 55 square kilometer se mang hai ko masi mamba se ki khwari maro maram di kari no hai bada ꯃꯁꯦ ꯑꯆꯧꯕ ꯃꯔꯝ ꯑꯃꯅꯤ꯫